0: ઉજાગર કરવાની એક ઉત્તમ તક છે.
1: ये यात्रा हमारी करीबी, व्यापक और लंबे समय से चली आ रही साझेदारी को आगे बढ़ाने, इसे और गहरा तथा मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है. मुझे इस बात की खुशी है कि हमें द्विपक्षीय और वैश्विक महत्व के मुद्दों पर विचारों का आदान प्रदान करने का अवसर मिल रहा है. हमें भारत और यूरोपियन फ्री ट्रेड एसोसिएशन के बीच व्यापार तथा आर्थिक साझेदारी समझौते के लागू होने की पहली वर्षगांठ मनाने का अवसर मिलेगा.
0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર સોદાની પ્રશંસા કરતા કહ્યું કે તે વાટાઘાટો અને વેપાર કરારો પૂર્ણ કરવા માટેના ભારતનો અભિગમ બતાવે છે. આજે નવી દિલ્હીમાં મ્યુનિક નેતાઓની બેઠકમાં બોલતા સુશ્રી સીતારમણે કહ્યું કે આ સોદો વૈશ્વિક જીડીપીના લગભગ એક ચતુર્થાંશનું પ્રતિનિધિત્વ કરતી અર્થવ્યવસ્થાઓને આવરી લે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે આ કરાર સ્પર્ધાત્મકતા સાથે સમાધાન ન થાય તે સુનિશ્ચિત કરવાની સાથે ખાતરી કરતી વખતે પૂરક બજારોને પહોંચ પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું કે ભારતે કરાર હેઠળ તેની 92.5% ટેરિફ લાઇન ખોલી છે, જે વેપાર મૂલ્યના આશરે 97% છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટો હજુ પણ ચાલી રહી છે અને હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આજે નવી દિલ્હીમાં જર્મન નેતાઓ સાથેની મુલાકાતમાં સીતારમણે જણાવ્યું હતું કે બંને પક્ષો એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં વાટાઘાટો અટકી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે વિચારણા હેઠળનો કરાર મુશ્કેલ અને તીવ્ર વાટાઘાટો પછી થયો હતો.
2: It's been a hard and very rigorously negotiated agreement.
3: ये एक कठिन और बातचीत के बाद तैयार किया गया समझौता है. बातचीत अभी भी जारी है. हालांकि हम ये मानना चाहेंगे कि दोनों पक्ष एक ऐसे स्तर तक पहुंच चुके हैं जहां इसके आगे किसी तरह की रियायत देना या लेना मुश्किल हो सकता है, लेकिन अगर अभी भी गुंजाइश बची है तो दोनों पक्ष आगे काम कर सकते हैं.
2: There are rooms to operate from, both sides would do it.
0: માર્ગ અને પરિવહન મંત્રાલયની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતના એકતાનગર ખાતે પહોંચેલા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સાથે જ તેમણે રાષ્ટ્રીય ગૌરવ અને વિકાસના પ્રતીક તરીકે સ્મારક અને સરદાર સરોવર પરિયોજનાની પ્રશંસા કરી હતી.
4: सरदार वल्लभ भाई पटेल हमारे देश की एकता के शिल्पकार थे. विशेष रूप से उन्होंने स्वाधीनता के समय पहले से ही गुजरात में जो सिंचाई के लिए सरदार सरोवर का सपना देखा था, निश्चित रूप से वो सपना भारत को सुजलाम सुफलाम करने के विचारों के अनुरूप था. देश की एकता के साथ और विशेष रूप से एकात्मता के साथ उन्होंने जो अन्य राज्यों का विलीनीकरण किया और जो भारत का निर्माण किया, उसको हमारा देश कभी भूल नहीं सकता. उनका यथोचित गौरव स्मारक हमें हर समय प्रेरणा देता रहेगा.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે રાણી દુર્ગાવતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે રાણી દુર્ગાવતીએ તેમના લોકોના કલ્યાણ અને રાજ્યની સમૃદ્ધિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. રાણી દુર્ગાવતીનું શાસન જનકલ્યાણ, દૂરંદેશી અને સુશાસનની ભાવનાથી પ્રેરિત હતું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રાણી દુર્ગાવતીની હિંમત, બલિદાન અને આદર્શો આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abedને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમની યાત્રા જનસેવાથી દેશસેવાના મંત્ર દ્વારા અવિરત પ્રતિબદ્ધતાથી ચાલી રહી છે. અમારી ખાસ શ્રેણીમાં આજે આવો જાણીએ કે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉત્તર પ્રદેશ અને દેશના વિકાસ ચિત્રને કેવી રીતે આકાર આપી રહ્યું છે.
5: નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ હવાઈ મથક પ્રોજેક્ટમાંનું એક છે, જેનો પ્રથમ તબક્કો લોકભાગીદારી હેઠળ આશરે 11,200 કરોડ રૂપિયાના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 માર્ચ 2026 રોજ આ હવાઈ મથકનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે આ હવાઈ મથક વિકસિત ઉત્તર પ્રદેશ અને વિકસિત ભારત માટેના અભિયાનમાં એક નવો અધ્યાય છે.
6: आज देश के सबसे अधिक इंटरनेशनल एयरपोर्ट्स वाले राज्यों में से एक हो गया है. ये एयरपोर्ट पश्चिमी उत्तर प्रदेश के किसानों, छोटे और लघु उद्योगों, यहाँ के नौजवानों के लिए अनेक नए अवसर लेकर आने वाला।
5: नोएडा ना रहवासी मेहित कुमारे जणाव्यू के आ हवाई मथक एक

0: નવી ઓળખ બનાવશે અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડશે.
1: इससे रोजगार, व्यापार, उद्योग, पर्यटन और युवाओं के लिए नए अवसर बढ़ेंगे. आसपास के गांव और कस्बों में सड़क परिवहन, अन्य सुविधाओं के विकास को गति मिलेगी. यह एयरपोर्ट केवल एक हवाई अड्डा नहीं बल्कि हमारे क्षेत्र के उज्जवल भविष्य की नींव है.
0: प्रथम तबक्का में हवाई मथक की पैसेंजर हैंडलिंग क्षमता दर वर्षे 12 मिलियन मुसाफरों की है, जो भविष्य में 70 मिलियन सुधी विस्तृत करने की योजना है. आ हवाई मथक देश उड्डयन माळखा ने मजबूत बनावा अने प्रादेशिक अने आंतरराष्ट्रीय જોડાણ વધારવા તરફ એક મોટું પગલું છે. સંસ્કૃતિ ભુંડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
2: ભારતીય શેરબજારમાં આજે સતત 8 દિવસના કડાકા બાદ ઉછાળો જોવા મળ્યો હતો. નવા સપ્તાહના પ્રારંભે શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. સવારે સેન્સેક્સમાં 380 અંક કરતાં વધુનો ઉછાળો રહ્યો હતો, જ્યારે બપોર બાદ વધારો યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 100 અને નિફ્ટીમાં 50 અંકના વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. ભારતે 2026માં ઇચિનાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત 85 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું અને એકંદરે રેન્કિંગમાં 4થું સ્થાન મેળવ્યું. ભારતના અભિયાને વિવિધ રમતોમાં શ્રેણીબદ્ધ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ હાંસલ કરી. અમેરિકાના સેનેએ જણાવ્યું છે કે તેણે કેરેબિયન સમુદ્રમાં ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હોવાની શંકાસ્પદ બોટ પર હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેટિન અમેરિકામાં કથિત ડ્રગ્સની તસ્કરી કરનારાઓ સામે ઝુંબેશ યથાવત રાખીને ગઈકાલે આ હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર જહાજને દાણચોરીના માર્ગ પર નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે સૈન્યએ એવા પુરાવા આપ્યા નથી કે બોટ ડ્રગ્સ લઈ જતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 70 કાર્યવાહીમાં યુએસ લશ્કરી બોટ પરના હુમલાઓમાં 235ના મોત થયા છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી યુવા સંમેલન 2026 આવતીકાલે ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમમાં 20,000થી વધુ યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોની પ્રતિભા, નવા વિચારો, કૌશલ્ય અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો રહેશે. બ્રાઝિલમાં ફ્લેવિયો બોલસોનારોએ બ્રાઝિલના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે જીત મેળવી છે, પરંતુ સંપૂર્ણ વિજય માટે જરૂરી 50%નો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે બીજો મત મુકાબલો શરૂ થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગી પામલા સાથે દ્વિપક્ષીય ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત યુરોપના મુક્ત વેપાર સોદાને વૈશ્વિક જીડીપીના 1/4 ભાગને આવરી લેનારો ગણાવ્યો. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવર યોજનાની પ્રશંસા કરી. સતત 8 દિવસના કડાકા બાદ શેરબજારમાં આજે ઉછાળો અને ભારતે 2026માં આઇચિનાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત 85 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી મુંબઈ. હું મારાયકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. स्वित्झर्लंडचे अध्यक्ष गाय पार्मेलिन यांचं 3 दिवसांच्या भारत दौऱ्यासाठी नवी दिल्लीत आगमन. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्याबरोबर द्विपक्षीय चर्चा. रिझर्व्ह बँकेच्या पतधोरण आढावा समितीची बैठक सुरू. मुख्य निवडणूक आयुक्त ज्ञानेश कुमार यांच्या निलंबनाचा अंतरिम आदेश द्यायला सर्वोच्च न्यायालयाचा नकार. आणि पंजाबमध्ये प्रवासी बस उलटून झालेल्या अपघातात 4 जणांचा मृत्यू, 17 जण जखमी. स्वित्झर्लंडचे अध्यक्ष गाय पार्मेलिन यांचं आज सकाळी 3 दिवसीय भारत दौऱ्यासाठी नवी दिल्लीत आगमन झालं. स्वित्झर्लंडच्या अध्यक्षांचं राष्ट्रपती भवनाच्या प्रांगणात औपचारिक स्वागत करण्यात आलं. राष्ट्रपती द्रौपदी मुर्मू आणि प्रधानमंत्री नरेंद्र मोदी यांनी त्यांचं स्वागत केलं. यावेळी त्यांना तिन्ही सैन्य दलांकडून मानवंदना देण्यात आली. या दौऱ्यामुळे भारत आणि स्वित्झर्लंड या दोन्ही देशांच्या परस्पर संबंधांचं महत्व अधोरेखित करण्याची संधी मिळाल्याचं पार्मेलिन यांनी औपचारिक स्वागतानंतर पत्रकारांशी बोलताना सांगितलं. दोन्ही देशांमधले संबंध हे समान लोकशाही मूल्य, परस्पर विश्वास आणि आदरावर आधारित आहेत, असंही ते म्हणाले. स्वित्झर्लंडच्या अध्यक्षांबरोबर वरिष्ठ अधिकारी आणि उद्योग क्षेत्रातले नेते यांचा समावेश असलेलं उच्चस्तरीय शिष्टमंडळही भारत भेटीवर आलं आहे. स्वित्झर्लंडचे अध्यक्ष गाय पार्मेलिन आणि प्रधानमंत्री नरेंद्र मोदी यांच्यात द्विपक्षीय चर्चा झाली. भारत अमेरिका व्यापार करारावर वाटाघाटी अद्याप सुरू असून त्यांना अंतिम स्वरूप

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: હું શ્વેતા
0: અને હું તરુલતા તમામ મિત્રોને શ્વેતા અને તરુલતાના સહ સ્નેહ

0: શ્રોતા મિત્રો, શ્વેતા ક્યારની મારી સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન લઈને મોઢું આમ કરીને બેઠી છે. એટલે એવું લાગે છે કે પ્રશ્નોની ખૂબ મોટી યાદી આજે એની પાસે હોવી જોઈએ. કારણ કે શ્વેતા આવે ને એટલે તમારે તમારા જવાબો હવે આપવાના છે, એ માટેની તૈયારી કરી લેવાની. હો
1: હા, એકદમ સાચું. હા,
0: કારણ કે શ્વેતા એટલે પ્રશ્નો, બરાબર ને?
1: તો
0: એવું કાંઈ નથી. ઓકે, તો મિત્રો, નર્મદની ભૂમિ, નરસૈયાની ભૂમિ, સરદાર પટેલ ગાંધીની ભૂમિ, ઉમાશંકર જોશી જ્યાં ઝવેરચંદ મેઘાણી, ગિરનારનું જંગલ હોય, દ્વારિકા નગરી હોય અને સોમનાથનો ઘૂઘવતો દરિયો હોય, એવું આપણું ગુજરાત. અને આ ગુજરાત પર જ આજે શ્વેતા કેટલાક પ્રશ્નો લઈને આવી છે, બરાબર ને?
1: હા, એકદમ સાચી વાત. હું પ્રશ્ન તો લઈને આવી છું, પણ આ પ્રશ્નોમાં એક ટ્વિસ્ટ પણ છે. કેમ કે દોસ્તો, ધ્યાનથી સાંભળજો, આજે આપણે ગુજરાત પરના થોડા ક્વિઝ ક્વેશ્ચન કરીશું, પણ એની સાથે સાથે જ તમને આપને આપવામાં આવશે કેટલાક ઓપ્શનો, અને આપણે એ ઓપ્શનમાંથી જવાબ ઉકેલીને કાઢવાના છે. તો તરુબેન, પહેલો સવાલ થઈ જાય.
0: સવાલનો જવાબ તો હું જ ઉકેલી આપું, પણ કેબીસીમાં તો ઇનામ મળે.
1: હવે
0: તારામાં શું ઇનામ આપવાની? તો
1: એક ઇનામ, એક ઇનામ તો નહીં, પણ આપણે એક કામ કરી શકીએ.
0: હા,
1: જે પણ
0: લાલચ તું ન આપે તો પછી હું જવાબ ન આપું.
1: લાલચ તો નથી આપી રહી, પણ જે પણ શ્રોતા મિત્રો બધા સવાલના એકદમ સાચો જવાબ આપશે, બધા જ સવાલના, એટલે 7 સવાલ હોય કે 8 સવાલ હોય, જેટલા સવાલના સાચો જવાબ આપશે એ શ્રોતા મિત્રોનું આજે પસંદગીના 2 ગીતો આપણે વગાડી શકીએ.
0: પણ છેલ્લા સવાલ સુધી જો શ્રોતા મિત્રો રાહ જોઈ તો તારી પાસે
1: આવતીકાલે
0: અને આવતીકાલે જે આરજે હોય એનો ટોપિક એ ન હોય તો
1: ટોપિકનો સવાલ નથી. ગીતોના ફરમાઈશ આપણે વગાડીએ જ છીએ, એમ પણ તો આપણે ફરમાઈશી ગીતો જરૂરથી વગાડી શકીએ.
0: એટલે આવતીકાલવાળા અનાઉસરે 2 ગીતો એ શ્રોતા મિત્રના વગાડવાના.
1: હા,
0: ભલે, તો શરૂ થઈ જઈએ.
1: હા,
0: તો સમ્રાટ અશોકનો પ્રખ્યાત શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
1: તો આ સવાલના ઓપ્શન છે, ઓપ્શન એ પાવાગઢ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી ઈડર, ઓપ્શન ડી અંબાજી. આપનો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515414 અને 0224515415 પર.

0: નવદુર્ગાની નવરાત્રિમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે. પહેલે નોરતે
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં જગત જનની પૂજા અર્ચના આરાધના આપણે કરીશું પૂજા પાઠક સાથે બીજા નોરતે.
3: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે આરજે કાજોલ વજાણી.
4: દીપ માળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
5: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય? 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
6: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે? 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.
7: 7મા નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ.
8: 8મા નોરતે હોમ હવન ધૂપ અને શંખનાદ સાથે નૈમિતા રાવલ.
9: રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં. 9મા નોરતે શ્વેતા કોલ્હે.
10: અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની વિજય ગાથા વિજયોત્સવ પાપડા જલેબીની ઉજાણી દશેરાના દિવસે આવશે સચિન વજાણી.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરાસોના કાર્યક્રમ એકદમ ખરાસોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનો ચૂકતા નહીં નવરાત્રિ સ્પેશિયલ.
11: એક જ સરીખ્યું રમતી રે રંગે કમાલ રે.
12: વેલકમ બેક દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી આપની આરજે શ્વેતા અને આરજે તરુલતા કરોડિયા સાથે.
0: તો શ્વેતા, પહેલા સવાલના જવાબો આવ્યા ખરા?
12: હા, પહેલા સવાલના જવાબો આવ્યા ને.
0: સવાલ હતો કે સમ્રાટ અશોકનો પ્રખ્યાત શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
12: હા, તો આ સવાલનો સાચો જવાબ છે જૂનાગઢ. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો આ શિલાલેખ બ્રહ્મી લિપિ અને પ્રાકૃતિક ભાષામાં સમ્રાટ અશોકના 14 ધર્મના આદેશો દર્શાવે છે. તો દોસ્તો, આ સવાલનો સાચો જવાબ આપના શ્રોતા મિત્રો હતા વિનોદ મકવાણા, વિભાબેન મહેશ્વરી અને ભરતભાઈ ખૂણા. તો તરુબેન, કાર્યક્રમમાં આગળ વધીએ.
0: ચોક્કસ. અને હવે આવી રહ્યો છે બીજો સવાલ. સવાલ જ પૂછવાનો છે ને?
12: હા, સવાલ જ પૂછવો છે.
0: તો પૂછી નાખો.
12: હા, પૂછું. તો દોસ્તો, આપનો હવે પછીનો સવાલ છે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલું ગુજરાતનું પ્રથમ શહેર કયું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી જૂનાગઢ. સવાલ ફરી એકવાર, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલું ગુજરાતનું પ્રથમ શહેર કયું છે? આપનો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135.

0: हारे अमे छइए वाया विरमगाम एटले गुजरातना गीतो वागी रह्या छे। गुजरात पर प्रश्नावली चाली रही छे अने बधा गुजराती श्रोता मित्रों, तो गुजरात विषे न जाणे तो केम चाले, एटले प्रश्नोना जवाब तो घणा बधा श्रोताओए आप्या हशे।
1: ઘણા બધા શ્રોતા મિત્રોએ આપ્યા, પણ સાચા જવાબો આપના શ્રોતા મિત્રો હતા, પણ એ પહેલા હું સાચો જવાબ જણાવી દઉં।
0: ચોક્કસ
1: દોસ્તો, મારો સવાલ હતો કે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલું ગુજરાતનું પ્રથમ શહેર કયું છે, તો આ સવાલનો સાચો જવાબ છે અમદાવાદ। દોસ્તો, જુલાઈ 2010માં અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ શહેર બન્યું હતું। આ શહેરની સ્થાપના 1411માં સુલતાન અહમદશાહે કરી હતી। તો દોસ્તો, આ સવાલનો સાચો જવાબ આપના શ્રોતા મિત્રો હતા વિનોદ મકવાણા, ભરતભાઈ ખુના અને વિભાબેન મહેશ્વરી।
0: એટલે મને એવું લાગે છે કે વિનોદ મકવાણા અને ભરત ખુના,
1: હા,
0: એમના બંને જવાબો સાચા પડ્યા છે અત્યાર સુધી।
1: અત્યાર સુધીમાં એમના અને વિભાબેનના પણ
0: બંને જવાબો સાચા
1: પડ્યા છે અત્યાર સુધી।
0: એટલે ત્રણ શ્રોતા મિત્રો છે જેમના ફરમાઈશી ગીતો આપણે છેલ્લે લેવાના છે એવું આપણે ધારી લઈએ છીએ અત્યારે। પરંતુ હવે આવી રહ્યો છે ત્રીજો સવાલ કે લોથલ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે। લોથલ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
1: આ સવાલનો ઓપ્શન છે એ કચ્છ, બી અમદાવાદ, સી જામનગર અને ડી મોરબી। તો આપના જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515413 અને 0224515435 પર।

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना ने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी श्वेता तरुलता नी साथे अने मित्रों चांपानेर ना पावागढ़ पार्क ने कई साल में पेलो वर्ल्ड हेरिटेज साइट में एने शामिल करवामां आव्यो छे। एटले अत्यारे तमारे साल कहेवानी छे, आ छे सवाल। अने जे सवाल पूछ्यो हतो एनो जवाब शुं हतो ए श्वेता जणावशे।
1: एनो जवाब तो हुं जणावीश, पण तमे जे अत्यारे सवाल कर्यो एना ऑप्शन पण जणावी दो अने फरी एकवार सवाल पण कही दे। तो दोस्तों, चांपानेर पावागढ़ पार्क ने कया वर्षमां यूनेस्को द्वारा वर्ल्ड हेरिटेज साइट जाहेर कराई हती? आ सवालनो ऑप्शन छे 1999, 2002, 2004 के पछी 2010। आपनो जवाब जणावा माटेनो अमारो नंबर छे 0224515434 अने 0224515435 पर। ए पहला अमारो सवाल हतो एनो जवाब छे अमदावाद। आ सवालनो साचो जवाब आपना श्रोता मित्रो हता विनोदभाई, प्रेमजीभाई, संजय दर्शन, વિભાબેન મહેશ્વરી, ભરતભાઈ ખૂના, જયંતિભાઈ પટેલ। આ બધા શ્રોતા મિત્રોએ એકદમ સાચો જવાબ આપ્યો છે,
0: પરંતુ રેસમાં, કોમ્પિટિશનની રેસમાં ત્રણ જ જણા છે।
1: હા,
0: ભરત ખૂના, વિનોદ મકવાણા અને વિભા મહેશ્વરી।
1: હા તરુબેન,
0: એટલે જેમણે અત્યાર સુધી બધા જ સવાલોના સાચા
1: જવાબ આપ્યા છે। તો દોસ્તો, સવાલ પણ ધ્યાનથી સાંભળજો અને જવાબ પણ એકદમ ધ્યાનથી આપજો, કેમ કે આજે ગીત ગુજરી કાર્યક્રમમાં ચાલી રહ્યું છે કોમ્પિટિશન। તો આગળ વધીએ।

0: श्वेता सवाल हाँ? पूछो हो तो वर्ल्ड हेरिटेज साइट पावागढ़ हाँ? तो साचा जवाब आवे।
1: हाँ तरुबेन केम नहीं साचा जवाब आप श्रोता मित्रों खूब होशियार छे बधा सवाल ने एकदम साचा जवाब आप्या छे। हाँ तरुबेन
0: तो कोने कोने आप्या
1: आ सवाल ने साचा जवाब आप्यो छे एटले सवाल हतो के चांपानेर पावागढ़ पार्क ने कया वर्ष में यूनेस्को द्वारा वर्ल्ड हेरिटेज साइट जाहिर कराई हती। तो आ सवाल नो साचो जवाब छे 2004। हिंदू इस्लामिक स्थापत्य शैली नुं उत्कृष्ट मिश्रण धरावतु आ गुजरात नुं प्रथम यूनेस्को हेरिटेज स्थल बन्यु हतुं 2004 मां। तो आ सवालनो साचो जवाब आपना श्रोता मित्रो हता प्रेमजी भाई, भरत भाई, विनोद भाई मकवाणा, संजय दर्शन, विभाबेन महेश्वरी अने जयंती भाई।
0: એટલે ત્રણ આપણા જે શ્રોતા મિત્રો છે એકબીજાની સાથે સ્પર્ધા કરી જ રહ્યા છે હજી સુધી, એટલે અત્યાર સુધી કોઈ બાદ નથી થયું,
1: ના કોઈ બાદ નથી થયું અત્યાર સુધી।
0: તો હવે પછીનો સવાલ લઈએ?
1: હા જરૂરથી, કેમ નહીં।
0: તો આપણે સવાલ શું લઈએ હવે?
1: હું લઉં?
0: હા ચોક્કસ।
1: તો દોસ્તો સવાલ છે કે ધોળાવીરા કચ્છના કયા બેટમાં આવેલું છે? સવાલ ફરી એકવાર, ધોળાવીરા કચ્છના કયા બેટમાં આવેલું છે? આપના ઓપ્શન આ પ્રમાણે છે, ઓપ્શન એ પચ્છમ બેટ, ઓપ્શન બી ખાદીર બેટ, ઓપ્શન સી બેટ દ્વારકા, ઓપ્શન ડી કુરાન બેટ। આપનો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135 પર। કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ સરસ મજાનું ગીત।
2: વાત કહું ખાનગી, ઓરી આવે તો તને વાત કહું ખાનગી।
3: એ જૂનાગઢ ના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ,

0: अरे अरे अरे अरे अरे अरे मारी पोर बंदर नहीं खा दिली।
1: अबे जा जा जा।
0: ओए ओए ओए ओए मारा पूछना पकवा।
2: हाँ तो श्वेता ધોળાવીરા કચ્છના કયા બેટમાં આવેલું છે આ સવાલ હતો ને?
1: હા
2: તો જવાબ મળે?
1: હા કેમ નહીં મળે જ ને, આપણા શ્રોતા મિત્રો ખબર છે ને ફટાફટ જવાબ લઈને હાજર થઈ ગયા હતા ફોન પર। તો દોસ્તો આ સવાલનો સાચો જવાબ છે ખાદીર બેટ। ત્રિસ્તરીય નગર રચના અને અદ્ભુત જળ સંચય પ્રણાલી માટે જાણીતું ધોળાવીરા 2021માં યુનેસ્કો સાઇટ પર ધરાત બન્યું હતું। તો દોસ્તો આ સવાલનો સાચો જવાબ આપના શ્રોતા મિત્રો હતા વિનોદભાઈ મકવાણા, ભરતભાઈ ખુના, પ્રેમજીભાઈ, સંજય દર્શન, વિભાબેન મહેશ્વરી અને જયંતિભાઈ પટેલ અને જતીન દરજી। આ બધા શ્રોતા મિત્રો એકદમ સાચો જવાબ આપ્યો છે।
2: તો ભરત ખોના, વિનોદ મકવાણા અને વિભાબેન મહેશ્વરી
1: આ ત્રણે આજના
2: વિનર છે। તો એમની ફરમાઈશ કઈ કયા ગીતની આવી છે?
1: આ ત્રણે શ્રોતા મિત્રોએ પોતાના ગીતોની ફરમાઈશ કરી દીધી છે। ભરતભાઈ
2: કયા ગીતો છે?
1: ફરમાઈશ હતી આંખનો અફીની અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા। તો વિભાબેનની ફરમાઈશ છે કે મારો સોનાનો અને પાતળી પરમા ચિત્રપટનું બાર બાર વર્ષે। તો વિનોદભાઈ મકવાણાએ એક જ ગીતની ફરમાઈશ કરી છે અને એ ગીત છે પૂછીને થાય નહીં પ્રેમ।
2: તો આવતીકાલે આ બધા ગીતો વાગશે।
1: હા,
2: એટલે આવતીકાલે તમારી આ બધી ફરમાઈશ પૂરી કરવામાં આવશે। અત્યારે મને તરુલતા કરોડિયા
1: અને મને શ્વેતાને રજા આપો,
2: ફરી મળીશું
1: એ વચન સાથે।
2: નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।